0: Center 94 North South 95.6 East West 98.2. You are listening your RM3 Radio.
1: चौराणु 95.6 98.2 तमें सांभळी रह्या छो RM3 रेडियो
2: समय थयो छे एक्जेक्टली 10 AM.
3: दररोज 10 થી 11 આવો અમારી સાથે.
4: It's always a better choice. Your songs on your radio. My one and only station.
5: RM3 Manoranjan Radio.
3: Aavo amari sathe.
2: Aavo amari sathe Gujarati geeto na dainik karyakram ma aap sau koi nu swagat karva ame aavi pahonchya chhe. Mic par aap sau koi nu prem thi sath aapi rahi chhe. Ratna sab prem namaskar swikar karsho. જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો બસ આપ સૌ કોઈ મજામાં હશો એવી જ આશા રાખતા 3 તારીખ જુલાઈ મહિનો 2026નું વર્ષ તિથિ પ્રમાણે જોવા જઈએ તો જેઠ વદ ત્રીજ આજની તિથિ પડી રહી છે અને આપ સૌ કોઈ શુક્રવારના દિવસે બસ એક અલગ જ ઉર્જાની સાથે અત્યારે કામમાં જોડાયા હશો એવી આશા રાખતા આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ અને મનથી આપણે ગીતોને સાંભળીએ, મનને ખુશ કરીએ, મનમાં ઉર્જા ભરીએ. ભાઈ, કહેવાય છે કે ધારેલું ના મળે, મળેલું ના ગમે, ગમેલું ના ટકે, એનું જ નામ જીવન છે. માટે જીવન જેવું છે તેવું તેને અપનાવવાની પૂરેપૂરી હિંમત આપણે દેખાડતા રહીએ. કારણ કે આપણે કહીએ ને કે ઘણી વખત આપણે બહુ બધું બદલવા માંગતા હોઈએ છીએ પણ પોતાની આદતો નથી બદલી શકતા. બદલવી હોય તો પોતાના અંદરની જે નકારાત્મકતાઓ છે તેને પરિવર્તિત કરવાની કોશિશ કરીએ સકારાત્મકતામાં. અને આ સાથે જ આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મધુર ગુજરાતી ગીતોનું સિલેક્શન તમારા માટે લઈ આવ્યા છીએ. અને જો તમારે પણ અમારી સાથે જોડાવવું હોય તો ભાઈ બે ઝીઝક અમારી સાથે તમે જોડાઈ શકો છો. ફોન નંબર 4028070 અને આ સાથે જ મેસેજ

વો અમારી સાથે રે. જ્યારે ઉર્જાની વાત કરી તો શક્તિ, ભાઈ આ ગીતમાં તમને શક્તિ મહેસૂસ થઈ હશે, ફીલ થઈ હશે. અને આ છે કાવ્યા લિમૈયાના સ્વરમાં મુકાયેલું ગીત, હતું કસુંબો ફિલ્મમાંથી લેવામાં આવેલું. ભાઈ પાણીને પણ તરવું હોય ને તો બરફ બનવું પડે છે, એ જ રીતે સુખી થવું હોય તો જૂનું બધું ભૂલીને નવું સ્વીકારવું પડે છે. એક્સેપ્ટન્સ જ્યાં સુધી ના હોય તો લાઈફમાં આગળ ન વધી શકાય. પાછળનું જે આપણે કહીએ ને કે જે વીતી ગયું છે તેને આપણે પકડીને બેસા રહીએ તો ભાઈ લાઈફ આગળની જે આવવાની છે એ પણ વધુ ડિફિકલ્ટ બનતી જાય છે, ના ફક્ત આપણા માટે પણ આપણી સાથે જે લોકો કનેક્ટ થયા છે તે લોકો માટે પણ. સો ઇટ્સ ઓલરેડી 10:15 કે 10:15 વાગી ગયા છે અને આજના આપણા કાર્યક્રમમાં ભરપૂર એનર્જીની સાથે અમે પણ જોડાયા છીએ. તો ચાલો હજી એક ગીત અમારા માટે લઈ આવ્યા છે, ફિલ્મ કસુંબોનું આ ટાઇટલ ટ્રેક અને કીર્તિ સગાથિયાનો મધુર સ્વર આ ગીતમાં તમને સંભળાશે. તો ચાલો એનર્જી એન્જોય કરતા રહીએ.

ત્યારે ગુજરાતમાં તો ભાઈ આશંકા છે કે 5 દિવસ સુધી ભારી આગામી વરસાદ, ભારી એક આપણે કહીએ કે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અને તે સાથે જ જ્યારે આપણે વાતાવરણની વાતો કરીએ છીએ ત્યારે ઘણી જગ્યાએ અત્યારે ગરમીનો પ્રકોપ પણ છે અને તે સાથે જ વરસાદે વરસી રહ્યો છે. ભારતની આપણે વાત કરી રહ્યા છે અને અત્યારે આપણે ભારતની સાથે સાથે મોરિશિયસમાં જોવા જઈએ તો મોરિશિયસનું વાતાવરણ અત્યારે એકદમ જ પરિવર્તિત થઈ ચૂક્યું છે અને સવારના પોરમાં અથવા આપણે કહીએ કે મોડી રાત્રે એકદમ ઠંડુ વાતાવરણ. અને આવા ઠંડા વાતાવરણમાં આપણે પોતાના સ્વાસ્થ્યનું બહુ જ વધારે ધ્યાન રાખવું પડે છે, કારણ કે અત્યારે ઘણા લોકોને શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. અને આ સાથે જ આપ સૌ કોઈને આ પણ જણાવતા ચાલીએ કે આ જે તાવ આવવાની જે પ્રતિક્રિયા છે અથવા આપણે કહીએ ને કે ઉધરસ, શરદી ને એવી કોઈ પ્રતિક્રિયા ચાલતી હોય તો આવામાં વધારે બહુ ગભરાવું નહીં, કારણ કે આ જે છે એક આપણા બોડી લેંગ્વેજ છે જે આપણા શરીર ને રિકવર કરવા માટે આપણા બોડીના કણો એટલે કે વ્હાઇટ સેલ્સ, બ્લડ કોર્પસલ્સને વધારી દે છે. અને આ સાથે જ આપણા જીવન માટે, આપણા લાઈફમાં આપણે કહીએ કે આપણા શરીરની અંદર એક બહુ જ મોટું મહાયુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે જ આપણા શરીરને થોડો ઘણો આરામ આપવો બહુ જ વધારે જરૂરી થઈ જાય છે. તો મારા વાલા મિત્રો, ગરમા ગરમ અદરકવાળી આદુવાળી ચા પીવો, મસાલાવાળું મસાલો પીવો, કાઢા પીવો. અને આ સાથે જ આવો કાઢો પીવાથી જ આપણે કહીએ ને કે પહેલાંના જમાનામાં દાદી નાની લોકો છે ને આપણા ઘરમાં આપણા જીવનમાં હંમેશા આપણને આગળ વધારવા માટે અથવા આપણી હેલ્ધી રહેવા માટે એ આપણને હંમેશા રાબ બનાવીને પીવડાવતા, કદાચ તમને યાદ હશે. તો આવું જ કંઈ કરીને તમે પીવો જેથી તમારા સેહતને એકદમ બસ ટકાટક બની રહો તમે, કારણ કે આપણે ભાઈ જીવનના આ સફરમાં આગળ વધવાનું છે, થંભવાનું નથી, ઊભા નથી રહી જવાનું. તો ચાલો બધું રામના ભરોસે છોડીએ અને આપણે પણ કાર્યક્રમને આગળ વધારીએ.

वो हमारी साथे। મારી સાથે અત્યારે 10:22 થઈ ચૂક્યા છે અને એ સાથે જ આપ સૌ કોઈને જણાવતા ચાલીએ અત્યારે જો તમારા કોઈ પરિવારવાળા ગુજરાતમાં હોય તો તમને જણાવતા ચાલીએ કે

0: અમારી સાથે.
1: મિત્રો કહેવાય છે ને કે સુંદરતા તો સસ્તી છે પણ ચરિત્ર બહુ જ મોંઘું છે, અને ઘડિયાળ સસ્તી છે પણ સમય બહુ મોંઘો છે. માટે જે લોકો સમયની કાળજી કરતા શીખી જાય તે લોકોનું જીવન હંમેશા વ્યસ્ત રહે છે, હંમેશા જીવનમાં એ લોકો બિઝી રહે છે. પણ જે લોકો હંમેશા સમય વેડફે છે, સમયનો બરબાદી કરે છે, તે લોકો હંમેશા ત્રસ્ત રહે છે. તો બસ એન્જોય કરતા રહો આપણા ગુજરાતી ગીતો, અને આપણું આગલું ગીત જીગરદાન ગઢવીના સ્વરમાં મુકાયેલું.

નાચતા રહો, ઝૂમતા રહો, ઉર્જા આમ ને આમ ફેલાતી રહે. અને આ પોઝિટિવિટીની સાથે છેલ્લું ગીત અર્પણ મહિડા અને યાંકી ફીટ્સના સ્વરમાં રંગતાળી. આ ગીત અમે ખાસ કરીને ડેડિકેટ કરીશું પૂજા માટે, જે આવી રહી છે અમારા પછી ભક્તિમય શક્તિ કાર્યક્રમને લઈને. તો બસ તમે ભક્તિનું મૂડ બનાવીને રાખો, ભક્તિની સાથે તેમની સાથે જોડાઓ. અને અમારો બસ અહીં પ્રોગ્રામનો કાર્યક્રમ અહીં સમાપ્ત થઈ રહ્યો છે, સમય સમાપ્ત થઈ રહ્યો છે. પણ ફરી વાર મળીશું તમને બપોરના 1:45 રેડિયો મોરિશસના લહેર ઉપર રંગારંગ કાર્યક્રમ વચ્ચે. બસ પ્રેમથી સાથ દેજો, ભૂલતા નહીં. અને આ સાથે જ આજનો દિવસ તમારા માટે સુપર્બ રહે, આ સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.

0: एनबीसी रेडियो हर पल आपके साथ।
1: प्रेम पण गजब चीज छे, तने भूलवु એ મારા હાથમાં નથી, અને તું મને મળે એ કદાચ મારા નસીબમાં નથી। એ જે કંઈ પણ હોય, હવે તો હૃદય નહીં પણ તું જ ધબકે છે મારા શરીરમાં।